ઘરદ્વાર કાર્યક્રમ સુનતો સપ્પાય બહીન દીદી મનકે મય રત્ની કરે છે જુહાર ઔર નાની નાની પીલા મનકે બોલે ખુબે ખુબે મયા તો પીલા મનકે તો ભૂલકૂક નહીં હોય આમ જો બહીન મન બેટી મન કે અચ્છા લે પડાતરાય ઔર ગાંવ જો ભાઈ બહીન મન બોલુઆત લે કી આય બોલુઆત ઔર ખીની કસન પડાવાત આવું પાછે ની પડો બોલવા અસન નું હાય આમચો ગાંવ ચો બેટી મન બોલે આવું આમચો દેશ ચો બોલે નાવ કમાક શકોત આમચો આગે જુગે ચો તો લોક તો ની પડાતે રહોત માંતર અદાય આમચો બહીન મન બોલે શિક્ષિત હોય સોત અસની અસન બહીન મન નું હાય કે ગાંવ ચો પડુન બાતી બેટી મન કઈ બલ બનુક શકોત બહીન મન બેટી મન પહેલ હુન મન કે ખુબે પઢાઈ કરાત રાય ઔર બેટી મન કે ખુબે બાર પઢા લેને બારવી ચો બાદ ને 60% આનલે નંબર આનલે સરકાર બાટલે બલ સહાયતા બોલે મીરવાય છાત્રવૃત્તિ બોલ મીરવાય ઔર એ બેટી મન પડુન રલે ખુદ ચો બિઝનેસ બોલે કરુક શકોત ઔર ફોકાને ટ્રેનિંગ બોલે હોય છે ઔર કમ પડલો બહીન મન કાજે બોલે આજકાલ તો કોની ચી ગાંવ ને દખુશે કે સ્વ સહાયતા સમૂહ બનાન બાતી કાંઈ ના કાંઈ કામ ભૂતા તો કરશો જ ચી અસની કોની કોની બહીન મન તો ડેરી ફાર્મ બનાન બાતી ઔર મશરૂમ બનાતોર ઔર એમ ઔર કિરાના દુકાન ઔર કપડા સિલાઈ બોલે પ્રશિક્ષણ બોલે ને ની જાણલો બહીન મન જાઉન બાતી શીખતો રહે બહેન મન આમી બેટી કે અચ્છા લે પડાવન રલે બિયા હોન ગેલે બોલે આપલો કાંઈ બોલે કરુક શકે ઔર આપલો પીલા જિલ્લા કે બોલે અચ્છા શિક્ષા દેવક શકે ઉની કાજે બેટી મન કે બોલે અચ્છા લે પડાત રહે ઔર પડલો બહીન મન કાજે હર ક્ષેત્ર ને આગે આશે બહીન મન અસન બિઝનેસ ધંધા કરતો રહે કે ઘાટા નહીં હો આપલો જીવના કાજે અચ્છા ચલો કિરાના દુકાન બોલે ખાતો પીતો સામાન ઔર સાબુન તેલ અસન બીકતો અસન સામાન મને આનતો રહે બહીન મન આમી બાયલે કી આમ બોલું ઓગાય રતોર નુઆ હુનિકા જે ઘર ચો બુતા સંગ સંગે દુસર બુતા બોલે કરતો રહે બહીન મન એ તો રલી નગદ ગોટ અદાય ફેર બોલે નગદ ગોટા સે આલે એક બોલે સુનું.